0: 해서 함부로 터지도록 하이.
1: 왜 샤피? 이러네. 걔가 컨트롤 좀 못 살아, 이 샤크?
2: 뭐, 페이.
1: 아마 제 기운이요.
3: 고생? 걔 아이들어? 야, 이쁘게 뻗대 하세요, 여러분. 쌈마직 선생을 마음에 뜨게 뻗대 하는 버릇이다. 밑에로 브라막 수준 나오는 석사. 이제 나한테나, 이제도 놀랜다 해야 하잖니.
1: 아니, 밑에 브라막 먼저. 기운이요, 우리 고생.
3: 뜸에 다 되나?
1: 다 되나?
3: 수나 미타 수준아 보내고 아플레 다 하나이만 빠이고 구랄 렉니 와 퍼일라오네 구라오 아니 브라막 수준아 보내고 제 자니 자니 니엣거스 아플레 파이다 와 스와스터가 라기 퍼일라오네 걸럿 수준아오 이스타 수준아네 사마즈라이 브라믹 바나오 차 컨딧 빠르차 니라사 바나오 차 로 어비스와스터니 수준아 걸차
1: 오호 디쇼 바이다 이스타 수준아 시에 나이 버니 우리는 라이차
3: 오니 भ्रामक र मिथ्या सूचना शेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन शेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यति नै गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ मिति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै शेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
0: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
4: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र विश्वास गरौ

0: 참고로 꼬시고 그러사이.
1: 사이 여러분, 제가 컨트롤 사랑하시고 내 주인 어느새 겨우
2: 선생, 제가 알겠어. 이렇게 버티 하세요 여러분. 쌈만직 성물 마을은 어떻게 버티 하는 버릇이다. 밑에 브라믹 수준의 온석사 이제 나한테는 이제도 전혀는 게 알잖니.
1: 아니요, 밑에 브라믹 먼저 지금 이곳에
2: 근데 다 되나?
1: 다 되나?
2: 수나 무차 수준의 원액이 앞으로 다 하나의 바이크 구라를 넣기 와 퍼일라운의 구라오 아니 브라믹 수준의 원액이 자는 자는 니엇거스 앞으로 파이다 와 스와트가 라기 퍼일라운의 गलत सूचना हो यस्ता सूचनाले समाजलाई भ्रमित बनाउँछ खण्डित पार्छ निराशा बढाउँछ र अविश्वास पनि सृजना गर्छ
1: ओहो त्यसो भए त यस्ता सूचना शेयर लाइक गर्नु हुँदैन रहेछ है
2: हो नि भ्रामक र मिथ्या सूचना शेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन शेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ नीति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै सेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
0: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
3: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र विश्वास